zara અહીસ્તા ચલ પંકજ ઉદાસ કી આવાઝ ઓર ઉજાલા રેડિયો પર ગીત ઓર ગઝલ કી દુનિયા જો પ્રોગ્રામ ઓર હજારો લોગ સુનતે હૈ ઓર અગર હજારો લોગ સુને યા ના સુને આપ જો સુન રહે હો યે હમારી ખુશનસીબી હૈ